કોઈ કેવી પૂજો મત કોઈ કેવી કમી છે ભજે પૂજે ને કે ખાલે દીક્ષા કર્મ કરે શકો જાણજો સાંજો પચત સમય માનજો